જય ગુરુ ભાઈ બોનો, આપ સબનું ઘણીમાન સ્વાગત કરું હું અમારી આજની હાજરીની સભામાં. આપ સબ સાંભળી રહ્યા હો આપણું સામુદાયિક રેડિયો વાગડ રેડિયો 90.8 FM માટે. હું આપની હાથે આપની ગુણાંજલિ પારશર. ભાઈ બોનો, અમે દેખી રહ્યા હો કે આપણે સ્ટુડિયોની ઘડીમાં હાજરીના 5 વાગી ગયા હે. હવે આપણે શરૂઆત કરો હાજરીની સભામાં પુનઃ પ્રસારિત થવા વાળા કાર્યક્રમોની સંક્ષિપ્ત રૂપરેખા. મહાપુરુષોની જીવની તકી જુડુ કાર્યક્રમ મહાપુરુષોની પ્રેમ ગાથા. આ કાર્યક્રમ લઈને આવેગા અમારી રેડિયો સાથી જાગૃતિ ભટ્ટ. આપની હું અંજલિ પારેશ. એનીસ કડીમાં આપણે આગળી વળંગા પ્રેરણાદાયી કહાનીઓ તકી જુડુ કાર્યક્રમ કથા કહાની. આ કાર્યક્રમમાં ભામરી શકોગા ઠીક 6 વાગે પ્રસ્તુત કરતા જાગૃતિ ભટ્ટની હાથે. એનીસ કડીમાં ઠીક 6:30 માટે આપ હામરોગા કાર્યક્રમ બાત નહીં દિલુગી. આ કાર્યક્રમ લઈને આવેંગા અમારે રેડિયો સાથી. એનીસ કડીમાં આપણે આગળી વળંગા અતિથિયો તકી જુડુ કાર્યક્રમ હમારે મહેમાન. આ કાર્યક્રમમાં ભામરી શકોગા ઠીક 7 વાગે પ્રસ્તુત કરતા અંજલિ પારેશર એટલે મારે હાથે. અણસ ક્રમમાં આગાડી બઢતા તકે આપણે રૂપ કરંગા ઠીક 7:30 માટે ગાંધીજીના વિચારો તો કી જુડુ કાર્યક્રમ ગાંધી આત્મદર્શન. ભાઈ બોનો, ઠીક 8 વાગે આપ હામરોગા કાર્યક્રમ દાદી માં કી રસોઈ. એનમે આપણે જાણંગા આપણે પરંપરાગત વ્યંજનોની વિધિ નિવારા મેં. આ કાર્યક્રમ લઈને આવેંગા અમારે રેડિયો સાથી. એનીસ કડીમાં આપણે શરૂ થાગા કાર્યક્રમ હમ ઓર હમારા સંવિધાન. આ કાર્યક્રમ આપ સાંભળી શકોગા ઠીક 8:30 માટે. આ કાર્યક્રમ લઈને આવેંગા અમારે રેડિયો સાથી જાગૃતિ ભટ્ટ ને મુ આપની બહુ અંજલિ પારેશર. અણા સાથે આપ કાર્યક્રમ સાંભળી શકોગા 9 વાગે તકી 10 વાગે સુધી કાર્યક્રમ શામિલ કરશે. તો ભાઈ બોનો, આ તો હતી આપણે હાંસીની સભામાં પુનઃ પ્રસારિત થવા વાળા કાર્યક્રમોની સંક્ષિપ્ત રૂપરેખા. હવે આપણે સભાની શરૂઆત કરો ભક્તિ શ્રદ્ધા અને આસ્થા તકી જુદું કાર્યક્રમ આરાધના તકી.

તો ભાઈઓનું બનો, આ તો હતી અમારી આજની સભા. અમે આશા કરા કે આજની સભામાં પ્રસારિત થવા વાળા કાર્યક્રમ ગીત સંગીત આપને પસંદ આવ્યા હોંગા. આપને અમારા આજના કાર્યક્રમ કેવા લાગ્યા એને બદલે આપ અમને રાય સુઝાવ આપી શકો અમારે અણા પતા માટે. અમારું પતું હે વાગડ રેડિયો 90.8 FM, મુકામ પોસ્ટ કુપડા, વાગધરા કેમ્પસ, બાંસવાડા, રાજસ્થાન. અમારું પિનકોડ નંબર હે 3970001. હજી વધારે જાણકારી બદલે આપ અમને ફોન કરી શકો અમારે અણા ફોન નંબર માટે. અમારો ફોન નંબર હે 9460051234. તો ભાઈઓનું બોનો, આ તો હતી અમારી આજની સભા. બીજી સભામાં ફેરી મુલાકાત થાગા તારુદી આપની સાથી અંજલિનું રામ રામ.